નમસ્કાર શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમ રંગારંગમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચ્યા છીએ. અમે આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના રેડિયો મોરિશિયસના લહેરો પર, અને જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો, બસ આશા એ જ કરીએ કે આજના આ કાર્યક્રમની સાથે તમે ચોક્કસ જોડાઈ ચૂક્યા હશો. અડધા કલાકના આ સફરમાં રત્ના આપ સૌ કોઈનો સાથ આપી રહી છે, અને આપ સૌ કોઈને જણાવતા ચાલીએ કે આજે થોડી ઘણી ગઝલની સાથે અમે આપ સૌ કોઈનો દિવસ બનાવીશું. તો ચાલો આજના આપણા કાર્યક્રમની શરૂઆત થોડા ઘણા વાક્યોની સાથે આપણે કરીશું. કે જેટલું જેટલું મોટું સપનું હશે એટલી મોટી સમસ્યા હશે, જેટલી મોટી સમસ્યા હશે એટલી મોટી તમારી સફળતા હશે. એટલે આપણે જિંદગીમાં હંમેશા સફળતા માટે હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ, સફળતા માટે સમસ્યાઓનો સામનો કરતા રહેવું જોઈએ. ચાલો કરીએ શરૂઆત રવિન નાયકના સ્વરમાં મુકાયેલા આજના પ્રથમ ગીતની સાથે, અને આ ગીત જે છે ખુશ્બુ આલ્બમમાંથી લેવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, જીવનમાં ઘણી વખત સંબંધોમાં દૂરતા વધી જતી હોય છે, પણ તમને સાચે કહું, ઘણી વખત નિકટતા કરતાં વધુ સારું છે કે આપણે દૂર થઈ જઈએ. નિકટતા ઘણી વખત આપણને વધારે તકલીફ પહોંચાડે છે. આ સાથે જ તારા શહેરમાં

શ્રોતા મિત્રો, વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે મંગળ પર જીવન છે કે નહીં, અને આપણે શોધી રહ્યા છીએ કે જીવનમાં મંગળ છે કે નહીં. સાચી વાત કે નહીં? આજના આપણા રંગારંગ કાર્યક્રમની સાથે અમે જોડાયા છીએ હંસા દવેના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આ આગલું ગીત, ફરી એકવાર ખુશ્બુ આલ્બમમાંથી લેવામાં આવેલું.

શ્રોતાઓ, આ ગીત જે તમે હમણાં સાંભળ્યું એ પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાયેલું અને તારા શહેરના આલ્બમમાંથી લેવામાં આવેલું ગીત હતું. અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમનું આ છેલ્લું હૈયેથી નીકળેલું ગીત હંસા દવેએ ગાયેલું તારા શહેરમાં આલ્બમમાંથી લેવામાં આવેલું આ ગીત છે. અને આજના આપણા કાર્યક્રમને બસ આ જ ગીતની સાથે સમાપ્ત કરીશું. રંગીન ગુજરાતી ગીતોના સફરને અહીં સમાપ્ત કરતાં બસ એ જ કહેશું કે આવનારું અઠવાડિયું તમારા માટે ઘણા બધા રંગો લઈને આવે, ઘણી બધી આશાઓ લઈને આવે, ઘણી બધી ઉર્જા લઈને આવે. આ સાથે જ કાર્યક્રમમાં વિરામ આપતા રજા લઈએ. નમસ્કાર.